0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસે રાષ્ટ્રીય હાથવણાટ પુરસ્કાર એનાયત કર્યા. સંસદના બંને ગૃહ સોમવાર સુધી સ્થગિત. ભારત અને ચીને વાસ્તવિક નિયંત્રણ રેખાની પરિસ્થિતિની સમીક્ષા કરી. કોંગોમાં ઇબોલાના કેસની સંખ્યા 4000ને પાર. અને બેડમિન્ટનમાં ભારતના રક્ષિતા રામરાજ અને અશ્મિતા ચલિહા કોરિયા માસ્ટર્સની મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે હાથવણાટ ક્ષેત્ર માત્ર આજીવિકાના સ્ત્રોત તરીકે જ નહીં પરંતુ સમાવેશી વિકાસના શક્તિશાળી સાધન તરીકે પણ કામ કરે છે. નવી દિલ્હીમાં આજે 12મા રાષ્ટ્રીય હાથવણાટ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમને સંબોધતા સુશ્રી મુર્મુએ કહ્યું કે હજારો વર્ષોથી હાથવણાટ ભારતની સાંસ્કૃતિક અને સભ્યતાની યાત્રાનો અભિન્ન ભાગ રહ્યો છે. આ ક્ષેત્રએ રોજગાર, મહિલા સશક્તિકરણ, કલા, સંસ્કૃતિ અને પ્રકૃતિ પ્રત્યેના પ્રેમને પ્રોત્સાહન આપતી વખતે ભારતના સમૃદ્ધ વારસાને સાચવ્યો છે.
1: કોલકાતા ક્ષેત્રમાં રોજગાર કી અપાર સંભાવના હૈ. મુજે બતાયા ગયા હૈ કે ઇસ ક્ષેત્રમાં દેશ કી 35 લાખ સે ભી અધિક આબાદી સંલગ્ન હૈ. વિશેષ બાત એ હૈ કે ઇસમાં 25 લાખ સે અધિક મહિલાએ હૈ. 35 સે 25 મહિલાએ હૈ. ઉનકે સામાજિક ઓર આર્થિક સશક્તિકરણ મેં ઇસકી મહત્વપૂર્ણ ભૂમિકા હૈ. ઇસમાં લગભગ 2/3 કારીગર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ ઓર અન્ય પિછડે વર્ગો સે સંબંધિત. ઇસ પ્રકાર એ ક્ષેત્ર આજીવિકા સૃજન કે સાથ સાથ સમાવેશી વિકાસ કા ભી એક સશક્ત માધ્યમ બના હૈ.
0: રાષ્ટ્રપતિએ વણકરો, ઉદ્યોગ સાહસિકો, ડિઝાઇનરો, વિદ્યાર્થીઓ અને હાથવણાટ ક્ષેત્ર સાથે સંકળાયેલા દરેક વ્યક્તિને શુભેચ્છાઓ પાઠવી. કાર્યક્રમ દરમિયાન તેમણે વર્ષ 2025 માટે સંત કબીર હાથવણાટ પુરસ્કાર અને રાષ્ટ્રીય હાથવણાટ પુરસ્કાર એનાયત કર્યા. હાથવણાટ વણકરોને હાથવણાટના સંરક્ષણમાં યોગદાન બદલ કુલ 22 પુરસ્કાર એનાયત કરાયા, જેમાં 3 સંત કબીર હાથવણાટ પુરસ્કાર અને 19 રાષ્ટ્રીય હાથવણાટ પુરસ્કાર સામેલ છે. દેશની સમૃદ્ધ અને વૈવિધ્યસભર હાથવણાટ પરંપરાઓની ઉજવણી કરતી 4 સ્મારક ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી. આ પ્રસંગે કેન્દ્રીય કાપડમંત્રી ગિરિરાજસિંહે કહ્યું કે સરકાર હાથવણાટને ટકાઉ કાપડ તરીકે પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે યુવા પેઢીને વ્યવસાય તરીકે વણાટ પસંદ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફ્યુ રિયોએ આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસના અવસરે મુખ્યમંત્રી યાન બેંક યોજનાનો વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો. આ યોજનાનો ઉદ્દેશ રાજ્યના હેન્ડલૂમ ક્ષેત્રને મજબૂત કરવાનો અને વણકરોને પોષણક્ષમ દરે ગુણવત્તાયુક્ત કુદરતી યાન પ્રદાન કરવાનો છે. વિપક્ષ દ્વારા વિવિધ મુદ્દે હોબાળાના કારણે સંસદના બંને ગૃહો સોમવાર સુધી સ્થગિત કરાયા. આજે સવારે લોકસભાની કાર્યવાહી શરૂ થતાં અધ્યક્ષ ઓમ બિરલાએ ભારત છોડો ચળવળના સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી. ત્યારબાદ તેમણે પ્રશ્નકાળ શરૂ કરતાં વિપક્ષના સભ્યોએ નીટ મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન કથિત પોલીસ કાર્યવાહીનો મુદ્દો ઉઠાવ્યો. વિપક્ષના સભ્યો આ મુદ્દે ગૃહમંત્રી અમિત શાહ પાસેથી નિવેદનની માંગ કરી રહ્યા હતા. અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું કે પ્રશ્નકાળ ગૃહની કાર્યવાહીનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેમણે કહ્યું કે સંસદ ચર્ચા, પ્રશ્નોત્તરી અને અર્થપૂર્ણ ચર્ચા માટેનું મંચ છે. જો કે સતત હોબાળાના કારણે લોકસભા પ્રથમ બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. આજે સવારે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સ્વાતંત્ર્ય સેનાનીઓ તથા શહીદોને શ્રદ્ધાંજલિ આપતા ગૃહે મૌન પાળ્યું હતું. આ પછી સંરક્ષણ, ગૃહ, વાણિજ્ય અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સંબંધિત સંસદીય સ્થાયી સમિતિઓના અહેવાલો ગૃહમાં રજૂ કરવામાં આવ્યા. બાદમાં વિપક્ષના હોબાળા વચ્ચે સભાપતિએ શૂન્યકાળ શરૂ કર્યો. કેટલાક સભ્યોએ મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવ્યા. જો કે સતત સૂત્રોચ્ચારના કારણે સભાપતિએ ગૃહને પ્રથમ બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કર્યું હતું. ભારત ચીન સરહદી બાબતો પર સલાહ અને સંકલન માટે કાર્યકારી પદ્ધતિની 36મી બેઠકમાં ગઈકાલે ભારત અને ચીને વાસ્તવિક નિયંત્રણ રેખાની પરિસ્થિતિની સમીક્ષા અને ચર્ચા કરી. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે બંને પક્ષોએ સરહદ સીમાંકન, સરહદ વ્યવસ્થાપન, સંસ્થાકીય પદ્ધતિઓને મજબૂત બનાવવા અને સરહદ પાર સહયોગ સંબંધિત મુદ્દા પર વિગતવાર ચર્ચા કરી હતી. બંને પક્ષોએ ભાર મૂક્યો કે દ્વિપક્ષીય સંબંધોના એકંદર વિકાસ માટે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવી જરૂરી બની છે. બેઠકમાં બંને પક્ષો વાસ્તવિક નિયંત્રણ રેખા પર બાકી રહેલા મુદ્દાઓને ઉકેલવા અને ગેરસમજ ટાળવા માટે કાર્યકારી પદ્ધતિની સ્થાનિક કમાન્ડર સ્તરની બેઠકો સહિત હાલની રાજદ્વારી અને લશ્કરી સંવાદ પદ્ધતિઓનો ઉપયોગ ચાલુ રાખવા સંમત થયા હતા. ગૃહમંત્રી અમિત શાહે કવિવર ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે કહ્યું કે ટાગોરે ભારતના આત્માને અવાજ આપ્યો અને તેમના લખાણો દ્વારા સ્વતંત્રતા ચળવળમાં નવી ચેતનાનો સંચાર કર્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. જમ્મુ કાશ્મીરમાં હવામાન ચેતવણી પ્રણાલીને મજબૂત બનાવવા 4 વધારાના ડોપલર વેધર રડાર સ્થાપિત કરાશે. સમગ્ર પ્રદેશમાં વારંવાર ભારે વરસાદની ઘટનાઓ બની રહી હોવાથી આ નિર્ણય લેવાયો છે. હવામાન વિભાગ પીર પંજાલ પ્રદેશના રાજૌરી, ચેનાબ ખીણના ડોડા, કાશ્મીરના અનંતનાગ અને સોપોરમાં રડાર સ્થાપિત કરવાની યોજના ધરાવે છે. હાલમાં શ્રીનગર, જમ્મુ અને બનિહાલમાં 3 રડાર કાર્યરત છે. આસામમાં પૂર સંબંધિત ઘટનાઓમાં મૃત્યુઆંક 97 થયો છે. સાંભળીએ એક અહેવાલ.
2: असम राज्य आपदा प्रबंधन प्राधिकरण के अनुसार करगोलाघाट और उदलगुरी जिलों में 12 से एक एक व्यक्ति की मृत्यु हुई. राज्य में अब तक 480 से अधिक गांव बाढ़ की चपेट में हैं, जबकि हजारों लोग राहत शिविरों में रह रहे हैं. शिवसागर, गोलाघाट, चोरहाट और सरायदेव जैसे सर्वाधिक प्रभावित जिलों में बाढ़ की स्थिति में काफी सुधार हुआ है. बाढ़ के बाद की स्थिति से निपटने के लिए सरकार ने प्रभावित इलाकों में स्वास्थ्य शिविरों और चिकित्सा सेवाओं को तेज कर दिया है. जल जनित बीमारियों की रोकथाम और प्रभावित लोगों को स्वास्थ्य सेवाएं उपलब्ध कराने पर विशेष ध्यान दिया जा रहा है. राकेश तोले, आकाशवाणी समाचार, गुवाहाटी.
0: આંતરરાષ્ટ્રીય પ્રેસ સ્વતંત્રતા માટે કામ કરતી એક અગ્રણી સંસ્થાએ પાકિસ્તાનને વિદેશી મીડિયા સુવિધા દિશાનિર્દેશ 2026 પાછા ખેંચવાની માંગ કરી છે. સંગઠને આ ગાઇડલાઇન્સને કઠોર ગણાવતા કહ્યું છે કે તેનાથી પાકિસ્તાન અધિકૃત જમ્મુ કાશ્મીરમાં ચાલી રહેલી અશાંતિના રિપોર્ટિંગ પર પ્રતિબંધ મુકાશે. સંગઠનના જણાવ્યા અનુસાર પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી સુધારાની માંગ કરી રહેલા વિરોધ પ્રદર્શનોના મીડિયા કવરેજ પર પ્રતિબંધ મૂક્યો છે. આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર

પોલીસ કાર્યવાહીના અહેવાલો પ્રકાશિત કર્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. મોબાઈલ અને ઇન્ટરનેટ સેવાઓ પણ સ્થગિત કરવામાં આવી છે. કોંગોમાં ઇબોલાના કેસોની સંખ્યા 4000ને વટાવી ગઈ છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર ઇબોલાના કુલ કેસોની સંખ્યા 4053 થઈ છે, જેમાં 1850 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. હાલમાં 694 દર્દીઓ આઇસોલેશનમાં અથવા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જ્યારે 793 લોકો સાજા થયા છે. યુનિસેફે જણાવ્યું કે કોંગોમાં ઇબોલાના ફાટે નીકળવાથી 330 બાળકોના મોત થયા છે અને ઇટુરી પ્રાંતમાં આવશ્યક આરોગ્ય સેવાઓ ગંભીર રીતે ખોરવાઈ છે. બેડમિન્ટનમાં ભારતની રક્ષિતા રામરાજ અને અશ્મિતા ચલિહાએ કોરિયા માસ્ટર્સની મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. અશ્મિતાએ જાપાનની હિના અકેચીને 20-22, 21-15, 21-19 હરાવી. રક્ષિતાએ ક્વાર્ટર ફાઇનલમાં ભારતની જ તન્વી શર્માને 21-18, 19-21, 19-21 પરાજય આપ્યો. હવે તે સેમીફાઇનલમાં અશ્મિતા ચલિહા સામે મુકાબલો કરશે. પુરૂષ ડબલ્સના ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય જોડી પૃથ્વી કૃષ્ણમૂર્તિ રોય અને કૃષ્ણપ્રસાદ ગરાગા સેમીફાઇનલમાં મલેશિયાની જોડી સામે રમશે. દરમિયાન મહિલા અને મિશ્ર ડબલ્સ સ્પર્ધામાં ભારતનો પડકાર સમાપ્ત થયો છે. સોનાલી સિંહ અને રીતિકા ઠાકરની જોડી જાપાનની જોડી સામે અને મિશ્ર ડબલ્સમાં ઈશાન ભટનાગર અને શ્રુતિ મિશ્રાની જોડી દક્ષિણ કોરિયાની જોડી સામે પરાજય થઈ હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસે રાષ્ટ્રીય હાથવણાટ પુરસ્કાર એનાયત કર્યા. સંસદના બંને ગૃહ સોમવાર સુધી સ્થગિત. ભારત અને ચીને વાસ્તવિક નિયંત્રણ રેખાની પરિસ્થિતિની સમીક્ષા કરી. કોંગોમાં ઇબોલાના કેસની સંખ્યા 4000ને પાર. બેડમિન્ટનમાં ભારતના રક્ષિતા રામરાજ અને અશ્મિતા ચલિહા કોરિયા માસ્ટર્સની મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: 100.1 FM गोल्ड खरा सोना ने न्यूज ऑन एर मोबाइल एप पर आप सांभळी रह्या छो। बराबर 3 वाग्या थी लेने 4 वाग्या सुधी गुजराती गीतों कार्यक्रम गीत गुर्जरी अने आ कार्यक्रम नु नाम छे गीत गुर्जरी। मित्रों आपणे आगळ वधीए पहेला बराबर आजे छे तारीख 7 ऑगस्ट 2024 अने शुक्रवार तेमज समय थयो छे बराबर बपोरना 3:06:26। मित्रों अपना आज कार्यक्रम में अपनी साथ जे आपनो गमतीलो मौजूलो हसमुख अने तोफानी धर्मेश जी व्यास मित्रों अने आपने साथ आपी रहा छे
1: हूँ तरुलता करोड़िया। परंतु धर्मेश कार्यक्रम की शुरुआत में तमारा सम केटली वक्त तमारा सम था आज कई मूड खराब है कि शू कोई पोतानी जात ने पुरवार करवी है कि शू आटला बधा सम लई लीधा
0: ना। हमेशा एम कहेवामां आवे छे के गुजराती गीतो थोड़ाक जूना जूनवाणी होय छे तो थोड़ाक नवा गीतोनी महफिल बनवा माटे आ गीतनुं
1: एटले तमारा सम केटली वखत आव्यो हशे शब्द
0: घण्यो तो नथी विचार कर्यो ज नथी पण जेटली पण वार आव्यो एटली वार खूब आनंद थयो। ઘણી વાર ખોટું બોલ્યા છે ત્યારે પણ આવી રીતના બોલતા હશે
1: હા આજ પોતાની જાતને પુરવાર કરવાની હોય ને ત્યારે જ તમારા સમ કહેવામાં આવે બાકી સમ ખાવાની જરૂર ક્યાં પડે
0: જો ભાઈ એ તો વારે ઘડે આજના સમયમાં આજનો સમય જેવો છે કે આપણે સમ ઘણી વાર ખાવા પડતો હોય છે
1: હું સમ ખાતી જ નથી ક્યારેય કોઈ દિવસ મારા મોઢામાંથી એવું નથી નીકળતું કે તમારા સમ જરૂર જ શું છે કોઈ ભગવાનના સમ લે કોઈ મમ્મી પપ્પાના સમ લે કોઈ કેટલી બધી જાતના સમ લેતા હોય છે લોકો
0: શું છે આપણે આપણી જાતને પ્રૂવ કરવા માટે આનો એક સહારો લેતા હોઈએ છીએ આપણે કહે ને કે કોઈ ઘણી વાર તકિયા કલમ નથી વાપરતા
1: હા
0: તો એ રીતના ઘણા લોકો આ રીતના આ શબ્દનો પ્રયોગ કરી જ લેતા હોય છે
1: ઓહો એવું છે ત્યારે ચાલો સંભળાવો સરસ મજાનું ગીત
0: હા પણ આ ગીતના ગાયક કલાકાર હતા મેહુલ સુરતી અને શબ્દ રચના હતી મુકુલ ચોક્સની। આપણા આજના કાર્યક્રમમાં હવે આપ સાંભળશો પાર્થિવ ગોહિલના સ્વરે ભરત આચાર્યની આ રચના।
1: પરંતુ એક મિનિટ આપણા ફોન નંબર તો આપો જેથી લોકો પોતાની ફરમાઈશ શ્રોતા મિત્રો કરી શકે। શ્રોતા મિત્રો ફરમાઈશ કરવા માટે કયા નંબર પર ફોન કરવો?
0: જી હા આપણા શ્રોતાઓ માટે આપણે નંબર ફરી એકવાર જણાવી દઈએ નંબર છે 0224515 4134 અને 0500 4515 4134 નંબર આપને ફરી એકવાર જણાવી દઈએ
1: એક જ નંબર બે વખત કીધો 134 વાળો બે વખત બોલ્યો હતો 135 વાળો તો બોલ્યો જ નહીં
0: ઓકે આપને નંબર ફરી એકવાર જણાવી દઈએ અને બંને નંબર જણાવી દો।

0: ધર્મેશ, આ બધું શું છે? આટલો સરસ હેન્ડલૂમનો થેલો અને જભ્ભો પણ ખાદીનો, અને આ બાંધણીનું પણ કંઈક દેખાઈ રહ્યું છે.
1: હા, એવું તો ગિફ્ટ આપવાનું છે એકજણને.
0: અરે અરે, પણ છે શું આજે?
1: આજે છે 7 ઓગસ્ટ, આપને જણાવ્યું, અને આપણા આ ભારત દેશમાં રાષ્ટ્રીય હસ્તકલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
0: એટલે શરૂઆત તારાથી?
1: ના, શરૂઆત મારાથી નહીં, શરૂઆત તો થઈ ચૂકી છે, પણ મેં આજે કીધું કે ભાઈ સાંભળ્યું એટલે મેં કહ્યું ચલો ને આજે કોઈકને કંઈક ગિફ્ટ આપવાનું મન થયું તો મેં કહ્યું આ વસ્તુ લઈએ. તો
0: આપણે તો આ ખરીદવું જ જોઈએ, આજના દિવસે તો ખાસ ખરીદવું જોઈએ,
1: આજે તો ખાસ ખરીદવું જોઈએ, અને જેથી આપણા હસ્તકલા જે પરંપરાગત હસ્તકલા છે જે એને સન્માન મળે, કારીગરોને પ્રોત્સાહન મળે, એ જે પરિશ્રમ કરી રહ્યા છે,
0: આજીવિકા મળે.
1: યસ, અને જો આપણે જ આપણા આપણી પ્રસાર પ્રચાર નહીં કરીએ તો પછી જે વિદેશી પર્યટકો આવે છે તે લોકોને કેવી રીતના ખબર પડશે?
0: પણ વિદેશી પર્યટકો બીજી બધી વસ્તુઓ કરતાં આ વસ્તુઓના પ્રેમમાં વધારે પડે છે.
1: વાત તો સાચી છે.
0: હા, એટલે એમના આપણે જેટલું નથી ખરીદતા ને એટલું એ લોકો ખરીદે છે.
1: બરાબર છે, બરાબર છે.
0: તો થઈ જાય સરસ મજાનો ગીત. બાય ધ વે, આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ કરા સોના, કાર્યક્રમ છે ગીત ગુર્જરી. અને મિત્રો, આપની ફરમાઈશના ગીતો પણ અમે વગાડવાના છે, તો અમારો નંબર નોંધી લેશો 0224514134, 0224514135.
1: અને હવે માણો મીના પાલેજાના સ્વરે અરુણા દેવની આ રચના.

0: ધર્મેશ, અત્યારે જ ક્યાંક સાંભળ્યું કે હું તો તમારા પગ ચિહ્નો પર ચાલું છું, પદ ચિહ્નો પર ચાલી રહ્યો છું, અને સામેવાળી વ્યક્તિએ એવું કીધું, ક્યાં પદ ચિહ્નો રહ્યા જ છે, ક્યાં અંકિત થાય છે, એ તો ભૂસાતા જાય છે. જેમ જેમ તમે આગળ જતા જાઓ, જેમ જેમ તમે આગળ વધતા જાઓ, એમ તમારા પાછલા પગલાને તમે ભૂસતા જાઓ છો.
1: હું પોતે જ મારા પગલા ભૂસતો જાઉં છું.
0: એટલે પગલા ભૂસાતા જાય છે કારણ કે એ સચવાતા નથી.
1: પણ એના કારણો શું હોઈ શકે?
0: કારણો આપણે જ છીએ. કારણ કે આપણે આપણો સાંસ્કૃતિક વારસો, આપણી ધરોહરને સાચવી જ નથી. હવે તું જ મને કહે કે આપણા જે ગામડામાં હતા, આપણા જે ગામડા હતા, ગામડામાં કૂવો હતો,
1: બરાબર છે,
0: કૂવામાંથી પાણી કાઢવા માટે પેલું જે ચક્કરડું હોય એના માટે પણ એક નામ છે, તને ખબર છે નામ શું છે?
1: ના.
0: હા, પછી કેવી ડોલ હતી, બધી સ્ટીલની, અત્યારે વપરાય છે, એલ્યુમિનિયમ, પિત્તળની, ને એવી બધી ડોલ હતી,
1: બરાબર છે.
0: પછી ઘરમાં ચક્કીથી પીસતા, પછી પેલું
1: દૈણું કરવા બેસતા,
0: પછી પેલો મરચા ખાંડે, ચૂલો, અને પેલું બહાર પેલું મારે ટોડલે બેઠે રે મોર, પેલો ટોડલો હોય, હિંચકો હોય,
1: હિંચકો હોય,
0: આ બધું આપણા જેન્ઝી લોકો જોયું છે ક્યાં છે?
1: હા, વાત તો સાચી છે કે
0: જેન્ઝી લોકો ગામ જાય, વતન જાય.

0: આ બધું જુએ તો એ લોકો એની સાથે પ્રેમ થાય ને.
1: હા પણ હવે ગામડાઓ પણ ક્યાં એવા રહ્યા છે બેન, હવે ગામડાઓમાં પણ આધુનિકતા આવી ગઈ છે, લોકો ખાયણી દસ્તાની જગ્યાએ મિક્સરનો ઉપયોગ કરતા થઈ ગયા છે.
0: એટલે જ તો હું કહું છું કે આપણે આપણા પગલાઓ ભૂસતા જઈએ છીએ, આપણે સાચવે જ નથી. પેલા સાડલામાંથી ગોદડા બનતા ખબર છે તને, નાની નાની ગોદડીઓ
1: આપણા જે બધા વાડવા એટલે જે વડીલો હતા એ લોકોને જે સાડલા હોય કે લોકોને જે એ હોય બધા મોટા મોટા લાંબા લાંબા કપડા એમાંથી
0: ગોદડીઓ
1: સીવવામાં આવતી અને એના માટે સ્પેશિયલ સમય ફાળવવામાં આવતો. ઘણી વખત આપણે એમ કહેતા કે આ વોલ પેઇન્ટિંગ આપણે જોતા તો એ વોલ પેઇન્ટિંગ આપણે આપણા ઘરમાં આપણા લેડીઝો જે હતા બધા
0: બહેનો આપણી
1: બહેનો માતાઓ જે બધા નવરાશનો જે સમય મળે ને એમાં આ બધું કાર્ય બહુ કરતા એ લોકો. અને વેકેશનમાં તો ખાસ આમ કે ભાઈ નહીં નહીં હા અમારે આટલું તો કરવાનું જ છે. ઊનથી પોતાના છોકરાઓ માટે ગૂંથણી કરીને મોજા બનાવતા, સ્વેટર બનાવતા, કાનટોપી બનાવતા, આ બધું બધું બધું બહુ યાદ છે.
0: પણ અત્યારે એક ફિલ્મ જોઈ મેં, એક દૂજે કે લીએ, એમાં મેં ધોકો જોયો.
1: ઓહો,
0: ધોકાથી પેલા કપડાં ધોતા હોય એટલે તરત આપણને પેલું ગામડું યાદ આવી ગયું.
1: કોઈકના કપડા ધોવાઈ જાય ની રાહ જોવામાં આવતી અને જો એ ધોકો વ્યવસ્થિત સુકાઈ ગયો હોય એટલે બાકાયદા અમે એને આમ તડકામાં મુકતા, અમારા માટે એ એટલું કિંમતી ઓજાર કહી શકીએ કે અને અમે આમ
0: એટલે આ બધી વસ્તુઓ જે આપણે ભૂલી ગયા છે તો એ બધાને સાચવવાની ખરેખર જરૂર છે ખરી, તો જ આપણે કહી શકશું કે આને આ કહેવાય.
1: યસ, સાચી વાત છે. આજના જમાનાના લોકોને ધોકો મારીશું એટલે શું એ જ ખબર નથી. અને આવી કઈ કેટલાય ઓજારો, કઈ કેટલાય સામાનો આપણા ઘરમાં જે બધા પડ્યા રહેતા હતા,
0: મોટા મોટા તપેલાઓ હતા ખબર છે, મોટી મોટી તપેલાઓ, સુપડા આવતા
1: અનાજ સાફ કરવા માટે. અરે ઘણી બધી વસ્તુઓ છે, ઘણા બધા એવા શબ્દો છે જે બધું યાદ કરવા બેસીએ તો બેન આપણો આખો કદાચ કાર્યક્રમ પણ નાનો પડી જાય. આપણા આજના કાર્યક્રમમાં હવે માણીએ આપણા એક ફરમાઈશ કર્યું છે ગીતની, આપણા શ્રોતા છે હુસેન પ્રેસવાળા, એમની ફરમાઈશનું ગીત હવે માણીશું. ગાયક કલાકાર છે મનહરદાસ અને શબ્દરચના છે બરકત વિરાણીની.

0: કરી હવે એનો રેફરન્સ મને અહીં મળી રહ્યો છે કે આપણે જ આપણા પગલા ભૂસાતા
1: ભૂસતે છે. કારણ કે ઘરમાં જે રીતિરિવાજો પહેલેથી ચાલતા હોય છે, ઘણા રીતિરિવાજો એવા હોય છે જે આપણે કદાચ એટલે કહેવાનું ચૂકી જતા હોય છે. નવી બહુ આવે છે, ધીરે ધીરે ધીરે ધીરે શીખવાડશું અને પછી એ ભૂલાઈ જતા હોય છે. એટલે એ જે રીતિરિવાજો તમે શીખવ્યા નથી એ પણ ભૂલાઈ ગયા, જે એમણે અપનાવ્યા નથી એ પણ ભૂલાઈ ગયા, અને એ વહુ જે અત્યારે આવી છે એ પોતાની આવનારી નવી પરણેલી જે બીજી વહુ આવશે
0: નવી પેઢીને,
1: હા, તો એને જ્યારે એ રીતિરિવાજો કહેશે ત્યારે તો એકદમ જ એ પોતાના ભૂલેલા થોડાક ભૂલી ગઈ હશે. અને આમ ધીરે ધીરે ધીરે ધીરે રીતિરિવાજો ક્યાંક ભૂલાઈ જતા હોય એવું મને લાગે છે.
0: ના ના, તમારી વાત 100% સાચી છે, પણ ક્યારેક આમાં થોડોક અપવાદ હોઈ શકે છે. ક્યારેક આપણે ડિસ્કશન કરતા હોઈએ કે અથવા આપણા કોઈ સગાવાળાઓ સાથે જ્યારે ડિસ્કશન કરતા હોય ત્યારે કે ના ના ભાઈ, તમારા ત્યાં ભલે એવું થતું હોય પણ અમારા ત્યાં તો આમ જ થાય છે, એટલે થોડોક કોન્ફ્લિક્ટ થાય અને પછી બીજા 2-3 જણને એમાં ટાપસી પૂરવામાં આવે અને પછી કંઈક નવો નિવેડો લાવવામાં આવે અને પછી આપણો જે જૂના રીતિરિવાજો છે ને આપણે શોધી, હા, પણ જે આપણે જે રીતિરિવાજ બન્યા એ આપણે લખવા ખૂબ જરૂરી છે.
1: એનું ડોક્યુમેન્ટેશન ક્યાંય થતું નથી કે જૂના રીતિરિવાજો કેવા હતા, એટલે કયા, એટલે જરૂરી નથી તમે બધા જ પાળો કે બધી, પણ કેવી રીતે લોકો એ પરંપરાઓ પાડતા, એ પરંપરાઓ આવી ક્યાંથી, એ પરંપરા જ્યારથી શરૂ થઈ એની પહેલા શું હતું, એનું કોઈ ડોક્યુમેન્ટેશન આપણી પાસે નથી, કોઈ કાગળે આપણી પાસે નથી, એનો કોઈ ઇતિહાસ આપણી પાસે નથી.
0: ના ના, વાત તો 100% સાચી. હા,
1: એટલે આવનારી
0: નથી કર્યું,
1: એટલે આવનારી જે પેઢી છે એના પછીની પેઢી છે એ લોકો પાસે આ રીતિ રિવાજો વિશે કોઈ માહિતી નહીં હોય,
0: કોઈ જાણકારી મળતી નથી. અને બસ પછી જે આપણને લોકો દ્વારા, જે આપણે એમ કહીએ કે લોક સાહિત્યમાંથી જેમ બધું નવું નવું મળતું જાય છે એવી રીતે આપણે પણ નવા નવા રીતિ રિવાજો શોધતા જઈએ છીએ અને રિવાજો બનાવતા જઈએ.
1: દરમેશ, અત્યારે હું એક ફિલ્મ જોતી હતી, એ ફિલ્મમાં છે ને
0: હિન્દી કે ગુજરાતી?
1: હિન્દી.
0: ઓકે.
1: હું વધારે હિન્દી ફિલ્મો જોઉં છું, તો છે ને આમ પેઢી દર પેઢી
0: ફિલ્મો હિન્દી જોવાની બેન.
1: સાંભળ તો ખરો, પેઢી દર પેઢી બધાના ફોટા લગાડ્યા હતા, અને જે નવી બહુ એ આપકે દાદાજી, એ ઉનકે પિતાજી, એ ઉનકે પિતાજી, એમ 7-8 પેઢીના દાદાઓના ફોટા. તો આ રીતે તમારા પરદાદાઓ કોણ છે, તમને કદાચ તમારા દાદાનું નામ ખબર હોય, કદાચ પરદાદાનું નામ ખબર હોય, પણ એની પહેલાંના કોઈનું નામ ખબર છે? કોઈના નામ પણ નથી ખબર આપણને.
0: હા, એટલા માટે છે ને ઘણી વખત વૃક્ષ બનાવવામાં આવતું, ઘણા ઘરડાઓ આપણે ગામડામાં છે, વડીલો પોતાના વૃક્ષો બનાવી રાખતા. એક આપણે અત્યારના જનરેશનમાં કહેતા કે ટ્રી બનાવી રાખ્યું છે, ભાઈ તમે તમારું ટ્રી બનાવી રાખ્યું છે, એટલે આપણા જે દાદા પરદાદા, એમના એમના છોકરાઓ, એમના કા ભાઈઓ, એ બધાના સંતાનો, એ બધાની દીકરીઓ, એ બધાના જે બધી કુટુંબને લગતી વિગતો, એ બધું એ ટ્રીમાં નોંધવામાં આવતું હતું.
1: અત્યારે ઘણી જગ્યાએ તમે પૂજા જેવું કરવા બેસો તો તમને કુલદેવી પૂછવામાં આવે, કુલ દેવતા પૂછવામાં આવે, તો ઘણી જગ્યાએ એવું કહેવામાં આવે
0: તમને ગોત્ર પૂછવામાં આવતું હોય,
1: ખબર જ હોતી નથી કે મારા કુલદેવી કોણ છે, કુલદેવતા કોણ છે, ગોત્ર કયું છે. અને ત્યારે જે પંડિતજી હોય છે એ કહે છે કે કોઈ ગોત્ર નથી તો કશ્યપ, આઈ એમ, જો મને એટલે ખોટી ન હોય તો
0: કશ્યપ
1: ગોત્ર તમારે માની લેવું. તમને કુલદેવી ખબર નથી, તમે અંબામાને માનો છો તો અંબામાને કુલદેવી માની લો.
0: બરાબર.
1: એટલે આ રીતે પછી તમારે માની લેવું પડે કે આ મારું ગોત્ર અને આ મારા કુલદેવી. એટલે ડોક્યુમેન્ટેશન જે થવું જોઈએ એ ખરેખર થવું જોઈએ દરેકે દરેક વસ્તુનું.
0: વાત તો સાચી છે, પણ આજકાલનું જનરેશન એ બધું રિસર્ચ કરી રહી છે કે ભાઈ અમે ક્યાંથી આવ્યા, ક્યાં અમે મૂળ વતન, ભલે ગામમાં ઘર ન હોય પણ અમારે એકવાર એ ગામમાં જવું જોઈએ જેથી લોકો અમને ઓળખતા થાય. અને ઘણા એવા વડીલો છે કે જે લોકો તરત આપણે કહીએ ને કે ચાર રસ્તા પર, આપણે અહીંયા કે ને ચાર રસ્તા પર ચોરાવ, ચોક નહીં પણ એના માટે
1: ચોતરો
0: એ શબ્દ આપણે વાપરી શકીએ. તો ત્યાં ઘણા વડીલો બેઠા એટલે તરત પૂછે કે ભાઈ ક્યાં ગામના છો, કે ક્યાંથી આવ્યા છો, તમારું મૂળ વતન કયું, આવી બધી પછી એ લોકો પાસેથી આપણને ઘણી બધી વાતો મળતી રહેતી હોય છે અને પછી આપણને આપણું જૂનું ઘર જો હોય તો મળી રહે છે. આવી બધી ઘણી બધી નોંધ અત્યારના બધા આજનું જેન્ઝી કહેવાતા લોકો પણ કરી રહ્યા છે બેન.
1: તો આપણે ગીત સાંભળીએ.
0: યસ, હવે આપણે માણીશું પાર્થિવ વર્મા ફિલ્મનું આ ગીત. ગાયક કલાકાર છે ઉષા મંગેશકર, પ્રફુલ દવે અને સાથીદારો. શબ્દ રચના છે અવિનાશ વ્યાસની.

ધર્મેશ, શું લગ્નની રીતિ રિવાજો સચવાયા છે? આ ડેસ્ટિનેશન વેડિંગ થાય છે, હવે તો ઘણું બધું થતું હોય છે.

0: ના બે ત્રણ દિવસ સુધી ચાલતા હવે બરાબર છે. તો ત્યારે બધા રોજ અલગ અલગ રીતિ રિવાજો પાડવામાં આવતા, ભાઈ આજે આ રિવાજ કરવામાં આવશે, બીજા દિવસે બીજો રિવાજ કરવામાં આવશે, ત્રીજા દિવસે ત્રીજો રિવાજ
1: અને બધું કંકોત્રીમાં છપાતું.
0: બરાબર છે, કંકોત્રીમાં છપાતું. પણ આજકાલ તો હવે કંકોત્રી કોણ લખવા બેઠું છે, સીધું ડિજિટલ મીડિયા કામ કરી રહ્યું છે. એટલે
1: એમાં કંકોત્રીઓ જતી રહી,
0: કંકોત્રીઓ જતી રહી એવું નથી. કંકોત્રીઓ અત્યારના જમાનામાં છપાય છે, પણ જેની માત્રા, જેની સંખ્યા ખૂબ ઓછી થઈ ગઈ છે. પહેલાં 250 કંકોત્રીઓ છપાતી હતી, એની જગ્યાએ હવે માત્ર 25 કે 50 કંકોત્રી છાપવામાં આવે છે, જેમાં પોતાના અંગત સગાવાળા એટલે એકદમ એટલે બહુ જ ક્લોઝ, કે જે કાકા બાપાના હોય કે ભગવાન માટે હોય એટલા પૂરતી જ કંકોત્રીઓ છપાય છે. કંકોત્રીઓ નથી છપાતી એવું નથી, કંકોત્રીઓ છપાય છે પણ એની માત્રા ખૂબ ઓછી થઈ ગઈ છે. અને બીજું કેવું હોય તો જેમાં,
1: અને આ જે લગ્નમાં કંસાર પીરસાતો, એ કંસાર હવે દેખાય છે ક્યાંય?
0: કંસારનો જગ્યા હવે મીઠાઈ લઈ લીધી છે.
1: ના ના, ફ્યુઝન ફૂડ, મેક્સિકન, ઇટાલિયન, અમેરિકન, રશિયન બધું જ હોય.
0: આજની તારીખમાં પણ અમે લોકો, અમે મેં હમણાં ઘણા લગ્ન અટેન્ડ કર્યા હતા ગયા વર્ષે, તો એમાં કંસારના ગીતો ગવાતા હતા. પણ કંસાર એટલે શું એ કોઈને ખબર જ નથી. એટલે ભાઈ મીઠાઈ લાવો, મીઠાઈ લાવો. અરે ખરેખર કંસાર, અને ત્યાં ઓલા ગીતો ગવાતો હોય કંસારના, એટલે એક જણે પૂછ્યું પણ ખરું કે ભાઈ કંસાર એટલે શું, એટલે કે પહેલી વાર મોઢું મીઠું કરવાનું એકબીજાને. અરે કંસાર એટલે ખરેખર તો
1: લાડો લાડી જમે રે કંસાર,
0: લાપસી, લાપસી એટલે કંસાર, લાપસી બનાવવામાં આવતી. હવે તો કોઈ લાપસી બનાવતું નથી લગ્નના સમયે, કારણ કે
1: અરે પંગત પર બેસીને ખાવાની તો મજા જ હતી ખરેખર.
0: હવે બધી વાતો યાદ ન કરો, જ્યારે
1: પંગત પરથી ભલે તમે યાદ ન કરો પણ એ સાચવો તો ખરા, એનું ડોક્યુમેન્ટેશન તો કરો, તમે ક્યાંક લખો તો ખરા કે અમે આ કરતા. ઢીચણિયાનો એકનો કોઈકનો ફોન હતો, એ શું હતો?
0: એક જણે વાત કરી કે મારા ઘરે મહેમાન આવ્યા હતા અને મેં એમને કીધું કે તમને ઢીચણિયું ચાલશે, એ ગામડાથી લઈને આવ્યા હતા ઢીચણિયું પોતાનું, અને જમવા બેઠા હતા એટલે બીજા ભાઈ હતા, એ કે ભાઈ હવે જમવા બેસીએ, તો એમણે કીધું કે ઢીચણિયું ચાલશે, તો એમણે કીધું કે હા લાવો ફાવશે તો ખાઈશું.
1: એટલે ઢીચણિયું શું એ જ ખબર ન હોય એમને, એમ કે કોઈ ખાવાની આઈટમ હશે.
0: યસ, એટલે આવી પણ ભૂલો લોકો કરતા હોય છે.
1: ઢીચણિયું ભૂલો નહીં, ખબર જ નથી, અને એટલે ખબર પાડવી જોઈએ કે આને ઢીચણિયું કહેવાય.
0: હા, પેલા બાજોટ પર
1: પાટલા અને કેવાય, આ પાટલા પાટલા પર બેસતા,
0: અત્યારના તેને ટેબલ કહી દઈએ છે.
1: હા, પાટલો પાટલો શબ્દ જ જતો રહ્યો છે.
0: બાજોટ, બાજોટ શબ્દ હતો જમવા માટે બાજોટ, અને આપણે પાટલા પર બેસવાનું, પાટલા પર આપણે બેસીએ અને પછી સામે બાજોટ પર જમવાનું પીરસવામાં આવતું. હવે પછી બાજોટો ગયા, પથરાડા આવ્યા, હવે પથરાડા પણ ગયા, હવે બધી ઘણી બધી વસ્તુઓ બદલાતી ગઈ સમય અંતરે, ટેકનોલોજીનો ઉપયોગ થઈ ગયો.
1: અને પેલો જે મંડપ બંધાતો,
0: માંડવો, માંડવો,
1: માંડવો,
0: માંડવો
1: એ તો હવે હોલ, સભાગૃહ.
0: ના ના, એવું નથી, સભાગૃહમાં પણ માંડવા બંધાતા હોય છે, પણ એની એની જે રીત છે, એ જે બધી પદ્ધતિ છે, જે બધું થતું હતું, એ બધું માટલા મુકાતા, ચોરી ચોરી ચોરી બંધાતી, ચોરી કહેવામાં આવતી કે ભાઈ આ ચોરી છે, અહીંયા ચાર ફેરા ફરવામાં આવશે, અને આ બધી વસ્તુઓ બનતી પહેલાંના.
1: અરે અત્યારે જ હું એક લગ્નમાં ગઈ હતી, અને લગ્નમાં જે કન્યા હતી એના મમ્મી પપ્પાએ મારી સામે જ પંડિતને કહ્યું, જલ્દી જલ્દી પતાવો, અમને કંઈ વધારે ઇન્ટરેસ્ટ નથી, અમારે બધી બીજા બધા ડાન્સ રાખ્યા છે, આમ કરવાનું છે, તેમ કરવાનું છે, જલ્દી જલ્દી પતાવો, જલ્દી જલ્દી, જેટલા જલ્દી પતાવશો ને એટલા જલ્દી પતાવો,
0: બધું બનતું જાય છે સમય,
1: એટલે હવે જલ્દી જલ્દી પતાવો. પણ હા, પ્રી વેડિંગ, પોસ્ટ વેડિંગ, ડેસ્ટિનેશન વેડિંગ, જાત જાતના વેડિંગ છે, પણ એમાં આ બધી વસ્તુઓ જતી રહી છે.
0: જે જૂની પરંપરા હતી, જે જૂની મજાઓ હતી, એ બધી આજકાલ લુપ્ત થઈ ગઈ.
1: અને અને અને પેલું ફટાણા ગવાતા ખબર છે?
0: ઓહો, ફટાણા ગવાતા એટલે એકબીજાના સગા સંબંધીને ઓળખવા માટે ઓળખવા પડતા પહેલા, તો ભાઈ કોણ છે, ભાઈ વર પક્ષમાં હતી કોઈની બેન કોણ છે, એની મામી કોણ છે, એની કાકી કોણ છે, એ બધા સગાઓને જે પછી સંભળાવવામાં આવતું એકબીજાની સામે સામે. અરે ક્યારેક ક્યારેક તો અમે અમે જ્યારે નાના હતા, જ્યારે નાના હતા એટલે બહુ જ નાના હતા, અત્યારે પણ અમે નાના છીએ, પણ જ્યારે બહુ જ નાના હતા ત્યારે આમ જોતા એટલે અમને એમ થતું કે આ બધો ઝઘડો કેમ થઈ રહ્યો છે લગ્નમાં, એવું તે શું વાત થઈ ગયું કે એકબીજાની સામ સામે, અરે એકબીજાને ખેંચા ખેંચ થઈ જાય, અરે ક્યારેક કોઈ કામ રિસામણા થઈ જાય. એટલે લગ્ન એક બાજુ રહે ને પછી ભાઈ આને પહેલાં સમજાવો પછી આગળ બધી વાત કરીએ, એટલે આવું બધું બનતું.
1: અને પેલા બૂટ સંતાડવાની જે પ્રથા હતી હજી ચાલે છે કે?
0: ચાલે છે,
1: એ ચાલી રહી છે ને,
0: એ હજી ફિલ્મોમાં આવી ગઈ એટલે એ પ્રથા ચાલુ છે, ફિલ્મોમાં આવશે તો એ પ્રથા ચાલુ રાખવામાં આવશે.
1: હા, એટલે ફિલ્મોમાં આવવું જરૂરી છે.
0: ડેસ્ટિનેશનમાં ઘણી બધી જૂની પરંપરાઓ આવી રહી છે. ફટાણા હવે ગવાય છે, પણ ફટાણા
1: પ્રોફેશનલ સિંગર પાસે
0: સિંગર દ્વારા ગાવામાં આવે છે જેની જરા પણ મજા

0: નથી આવતી, કારણ કે જ્યાં સુધી તમને તમારા સગા સંબંધીઓ ખબર ન હોય અને તમે માત્ર ભાઈ કાકી અને મામી ને એવા નામ બોલો તો એ સર્વનામ બોલો તો ન ચાલે. નામ બોલીને જો ફટાણા ગાવામાં આવે તો એનો આનંદ અરેરો હોય, અને એમાં જો આપણે પોતે ગાતા હોઈએ તો એનો આનંદ સોનામાં સુગંધ પડે છે.
1: સોનામાં સુગંધ ભેળવીએ અને ગીત સાંભળીએ.
0: ઉષા મંગેશકર પ્રફુલ્લ દવે અને સાથીદારના સ્વરે.

0: मित्र हम आप सांभ्यू दिवाली बेन भेल आनंद कुमार सिंह मुरली मेघाणी और साथीदार स्वरे आ लग्न गीत
1: धर्मेश अत्यारे एक रिंगटोन सांभळी अने रिंगटोन में छे ने बाळकनो हसवानो अवाज आवे ने पछी बाळकनो रड़वानो अवाज बन्ने रेकॉर्ड એટલે આમ પહેલાં એમ લાગે કે આ બાળક ક્યાં હસી રહ્યું છે, પછી તરત રડવાનો અવાજ, પાછો હસવાનો અવાજ, આવી કંઈક અજીબ રેગટોન હતી.
0: યસ યસ યસ.
1: આના પરથી મને છે ને કંઈક હાલરડા જેવું કંઈક યાદ આવ્યું.
0: હા બેન,
1: હાલરડા એ ભૂલાઈ રહ્યા છે ને આપણા.
0: યસ, આપણા હાલરડા ખૂબ ભૂલાઈ રહ્યા છે. એનું કારણ છે કે આપણે હવે બાળકો રડવા માંડે એટલે મોબાઈલ આપી દેતા હોઈએ છીએ અને પછી બાળક મોબાઈલ જોતા જોતા સુઈ જાય, અથવા પછી આપણે
1: મ્યુઝિક લગાડ
0: ચાલુ કરીને મૂકી દેતા હોય છે, છોકરાઓ માટે ટીવી ચાલુ કરીને મૂકી દેતા હોય છે, અથવા ઘણી જગ્યાએ તો બેન ભગવાનના ગીતો પણ, છોકરું ઊંઘી જાય ને એટલે ભગવાનના ગીતો બધી હનુમાન ચાલીસા ને એવું બધું ચાલુ કરીને મૂકી દેતા હોઈએ છે.
1: એટલે આપણા હાલરડા
0: ખરેખર આપણા હાલરડા લુપ્ત થતા જોવા મળે છે.
1: એટલે હાલરડા ગવાવા જોઈએ. અને પેલા જે પેલું ઘોડિયું આવતું ને, એટલે ઘોડિયું જ કહેવાતું ને,
0: ઘોડિયું ઘોડિયું.
1: હા, તો એ ઘોડિયું. અને ઘણા તો છે ને ત્યારે એવા લોકોના ઘર એટલા મોટા કે એવા બધા નહોતા, તો જે પલંગ હોય ને એની આજુબાજુમાં પેલી સાડી ને આમ કઈક બાંધતા અને એમાં બાળકને સુવડાવતા, એવું પણ મેં જોયું છે.
0: ટ્રેનમાં જ્યારે,
1: એટલે અને એને દોરી બાંધેલી હોય અને પછી આમાં આગળ પાછળ આગળ પાછળ
0: ઝુલાવતા.
1: એટલે
0: આપણા આજના કાર્યક્રમમાં હવે આપણે આપણા શ્રોતાઓને સંભળાવીએ એ ખાલરડું, જેથી તેઓ પણ તેમની પોતાની જૂની યાદો તાજો કરી શકે. તો માણીશું લાલિત્યા મુનશાના સ્વરે ઝવેરચંદ મેઘાણીની આ રચના.
1: પરંતુ એ રચના સંભળાવીએ એ પહેલા મને તરુલતા કરોડિયાને
0: અને આપના આ હસમુખા તોફાની મોજીલા ધર્મેશ છે વ્યાસને રજા આપો.
1: ફરી
0: મળીશું નવા કોઈ દિવસે નવી કોઈ વાતો લઈને. ત્યાં સુધી
1: નમસ્કાર. બરાબર 4 વાગે આપ સાંભળશો સમાચાર.